0: આવો અમારી સાથે સાથે
1: This is my only favorite station. Playing the best songs on the radio.
2: RM3 Manoranjan Radio.
3: સવારના 10 વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે. રેડિયો મનોરંજન પર પ્રસારિત થતા તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધુ રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે મંગળવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 8 સપ્ટેમ્બર અને સ્ટુડિયોની કલ્યાણમાં 10:01 થઈ ગઈ છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ચાલો કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને, કોઈનું ભલો થાય કે ના થાય, પણ કોઈ દિવસ કોઈનું ખરાબ કરવાની નીતિ ના રાખજો. કારણ કે કહેવાય છે ને, આ જગત ભલે નબળું હોય પણ જેણે આ દુનિયા બનાવી છે, આ જગત બનાવ્યું છે ને ભાઈ, એ નબળો નથી ને. એટલે કહેવાય છે ને, કોઈનું સારું થાય કે ના થાય, પણ કોઈ દિવસ કોઈનું ખરાબ કરવાની કોશિશ ના કરવી જોઈએ. કારણ કે ભલે આપણે નથી જોઈ શકતા, પણ ઉપરવાળો તો જોઈ છે ને, એટલા માટે. તો ચાલો, આજે મંગળવારનો દિવસ છે તો આજે મેં તમારા માટે થોડા ગરબા અને થોડા જૂના ગીતો લઈને આવ્યા છે. તો ચાલો એક સુંદર મજાનો ગરબો લઈ લઈએ, હેમંત ચૌહાણના અવાજમાં લેવામાં આવેલો.

સ્ટુડિયોની ગલી 10:08 થઈ ગઈ છે ને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ને હું છું અમિતા અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારા ને અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ચાલો ગુજરાતી ગીત તમારું મનપસંદ સાંભળવા માટે તમે મેસેજ કરી શકો છો 5250620 પર અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલો ગરબો લઈ લઈએ ફરીથી ભાઈ હેમંત ચૌહાણના અવાજમાં લેવા પાવેલો.

94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. આવો, અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગળામાં 10:14 થઈ ગઈ છે. તો જ્યારે આપણે વાત કરીએ સુંદર સેન્ટેન્સની, સુંદર વાક્યની, તો ભાઈ કહેવાય છે ને, ઈશ્વરે આપણને વાવતા શીખવાડ્યું છે, બાકી ઉગાડવાનું જ્યારે આપણે વાત કરીએ તો અત્યાર સુધી પણ એમના હાથમાં જ છે. પછી એ ખેતર હોય કે પછી જીવતર, એટલે કહેવાય છે ને કે ભાઈ આપણે ખાલી બીજ વાવીએ છીએ પણ ઉગાડવાનું કામ તો હજી પણ ઈશ્વરના હાથમાં જ છે. પછી આપણે વાત કરીએ ખેતરની વાત કરીએ કે પછી જીવતરની વાત હોય છે ને, તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી ગીતોમાં આગળ વધીએ. સુંદર મજાના આગલું ગીત લીલી રોંગ સાઈડ એલ્બમમાંથી લેવામાં આવેલું તમારા માટે.

સમય ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે તો જ્યારે આપણે વાત કરીએ જરૂરિયાતો ઓછી હોય અને અપેક્ષાઓ શૂન્ય રાખો, જ્યારે જરૂરિયાત ઓછી હોય છે ને જ્યારે અપેક્ષા શૂન્ય રાખીએ છીએ ને ત્યારે ભાઈ જીવન જીવવાની સાચી મજા મળે છે અને મનની શાંતિ આપોઆપ જ મળી જાય છે. એટલે કહેવાય છે ને અશાંત મનમાં ક્યારેય સાચો માર્ગ નથી મળતો. એટલે જ્યારે આપણે જરૂરિયાત ઓછી રાખીએ છીએ ને અપેક્ષાઓ શૂન્ય રાખીએ છીએ ને ત્યારે જીવન જીવવાની સાચી મજા આપણને મળે છે ને એની સાથે સાથે મનને શાંતિ પણ જળવાઈ રહે છે. અને જ્યારે મનની જ્યારે વાત કરીએ, મન જ્યારે અશાંત હોય છે ને ત્યારે આપણે હેલ્થને પણ ઇફેક્ટ કરે છે ને. એ જ્યારે એટલે મન આપણું શાંત હોય છે ને ખુશી હોય છે, દિલ પણ ખુશ હોય છે ને તેની સાથે આપણું હેલ્થ પણ સારું રહે છે. તો ચાલો એક સુંદર મજાનું એક ગીત લઈ લઈએ, રેડ ટ્રાન્સ એલ્બમમાંથી લેવામાં આવેલું.

94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને હજુ અમે ત્યાં સ્ટુડિયોની ગલીમાં 10:34 થઈ ગઈ છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાનું આપણે આગલું ગીત લઈ લઈએ. અભિતા પટેલના અવાજમાં લેવામાં આવેલું ભાઈ સુંદર મજાનું એક લગ્ન ગીત છે ભાઈ તમારા માટે.

એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. ના લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે. આના પછીનો કાર્યક્રમ જે ભક્તિ મેં શક્તિ શુમી લઈને આવી રહી છે. ફરીથી મળીશું બપોરના 2:15 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર. શુભ દિવસ.